ரைட், விழாவ ஹவச பகை வினாடி பணா சுனாய் கேம்மட சிந்துரிக கஹலா ஒல்ல வெடே இவர கரல அதடே அன்ன தமை ஹதன்னே முகத ஹிட்ட அபி சஹென்ன பிசி வென தவசக் ஹிதவதுனி சுராத தவச நெத் எஃப்எம் டிஜே நைட் எகே தவந்த வெனசக் கரன்ன அபி பலாகிர இன்னோ என දෙන්නම ඇවිල්ලා රියල් වැඩ දෙන්නේ කරද ඔද වැඩ්ඩෙකුයි වැඩ්ඩියෙකුයි කියලා කියන්නන්නේ රයිට් එන්සා නිවාරෙන් හරියටම කොහේවත් යන්නේ නැතුව හෙට රෑ 9 වෙදි වල ඇස්ති වෙලා ඉන්න net fm dj night එකත් එක සෙට් වෙන්න ඒකනත් මතක් කරන ගමන් හදට ගිහිල්ලා එන්නම් thank you call කරපු message කරපු හැමෝටම ගිහිල්ලා එන්න ජය වේවා මම dj azar good night